સોચાય સોચ ના હોવૈ જે સોચી લખ વાર, ચુપાય ચુપ ના હોવૈ જે લાય રહલ વિચાર, ભૂખ્યા ભૂખ ના ઉતરી જે બન્ના પુરિયા પાર, સહસ સિયાણપણ લખ હો હૈ તાઈ કના ચલે નાલ, કેવ સચિયારા હોઈએ કેવ કૂડા તુટે પાલ, હુકમ રજાઈ ચલણા નાનક લિખ્યા નાલ,

આપે ઘરે કરાય આપે આપે તાપ તાપે આપે તો તે વાર કશું ના હવે તું આપે અકારે લાવણ આપે મારે આજ વાલે આપે મેલે મેલ મલાવે સે વાતે સદા સુખ પાયા ગુરમુખ સહેજ સમાવણ આપે ઉજો ઉજો હોય જેસે આપ વિખાલે સો વેકે કોઈ નાનક ના બસે કાઢે અંતર આપે દેખ દેખાલણ્યા મજ મહલા દે જા મેરા પ્રભ પર મેરા પ્રભ પરપુર પરપુર રહ્યા સબ તાઈ ગુર પ્રસાદ દે હાલ કરે કરે મેં ભાઈ સદા શ્રી વેક મન ત્યાય ગુરમુખ સચ સમાવણ્યા હો વારી જો વારી જગ જીવન મન બસાવણ્યા હર જીવ નિર્ભો સદા ગો ગુરમત સહ સમાવણ્યા રહો કર્મે ધારતી તોર પદાસા કરે મેં પ્રિયતમ સદા વાલા અન સદા